0: چاکلیٹ میں لفظ بین کو گن جملے گا دالم بھی چاکلیٹ آئینی یا ملے بن لفظ کی
1: چاکلیٹ کیوں مفاہن دنگولا مانے
0: چاکلیٹ کیوں مفاہن یا کو دیم ویس دنگولا مانے ایک یہ دنگولا گیا مہم کم کم میوانی چاکلیٹ کیا فا
1: અને ચોકલેટ કે દાનો ગળો તે માં પાણી ખાને
0: પાણી કાણે તો ચોકલેટ કી અકુર કે બા વરા ગીના ઇચ્છેં હે માં ચોકલેટ કે આગે રંગળ દત્ત સાફ કરવાને નોનિયા તત્ત દે તરે એ હકુર કે બાત હારો લાગે પાણી કાણે તો હવે માં ગુરત કે મસક કે વરા કામે અપ કમા કો નિમ્મા લાફ આદે બઈ એમ મસક કે ગે વાહ કે વાહ કે તૈયાર તો
1: લપા
0: કેલ દેના મેહર વાહક ગોસ્સેન હિસાબો કેલ દેનીમા આઈને બોનેલ દેમવે દેમ મે વાહક્યાં આઈને ઇતુર કોલ્લમ બેણવા જુમલાંગે
1: લપા
0: મુલકા લાયાક કી એબબડ એબફા દેકુદી મે દેકુદિન નકી હુરીહા કમેક ગાવેસ વર ગુળિકેન ઉળે દેકુદી લેબે હિતા મે ગઈયા આદી ઉફલ ગાવેસ એકુચકુ અને કુચકા બાવરવે એ દેકુદિન એહા એકુરીકોન ઉળેતી મમ્મેયા બપ્પા વર લોબેવે કોમે તાકવસ મે દેકુદિન દણી એકીગા થેન્ક યુ નવાણી લીતી કોં હમા જુમલે કોતા બુનેલે દેવી તેં હાતાળવા આની મુલકા લાયાકકી એબબડો એબફા દેકુદિન મે દેકુદિન નકી હોરીહા કમે ગાવસ વર ગુળીગેન ઉળે દેકુદિન લેબે હિતા મે ગઈયા આદિ ઉફલુ ગાવસ એકુચકુ અણકુચકા બાવરેવે એ દેકુદિન એહા એકુરીકોં ઉળેતી મમ્મા બપ્પા વર લોબેવે કોમે તાકવસ મે દેકુદિન દણી એકીગ આની વાકી લફસેન હિમણા કરનેંગે મેવાય કો હમે કણી વાક્ય કુળવા લફ કેલ મમ્મા બપ્પા
1: દેકુદિન ના
0: એહેમ વેમા મમ્મા બપ્પા એ દેકુદિન ના વર ગિનાં હદિયા દે તો હેમે મમ્મી દેકો દિન એ કોરે કોં ઓળેતી મમ્મા આ બપ્પા એકમ ફાહગ કુરે દો એબા આઈને
1: બપ્પા
0: અરે હિવરા કો અરે ફુઈ હમે દેમસે કે વસ મે કામે આપ કોલી હેમે માઈને વસ કુરોત ગોસેંગે મે હતી
1: બપ્પા
0: હેમે મ પ્રોગ્રામ ને મેં દેન આડો હાલન એ નચે આઈનીય હદિયા લે બેતો બલા
1: બપ્પા
0: ara fighting ya badal vema umid kurang adi an naftas wahaka dakkalan le ban kamange
1: lappa
0: ainiya wakke wala fa anikka wes tatmange team ge faratun eba wali te hadiya tayar kolla fe me hadiya adu hala fa tikudina badal kolla